અશેખ સંગર દુષ્ટ જીતે ઉઠવત ઉત્પાતા સકલ મલેશ કરો રાણ કહતા જે અસ તુજ તાવ સરની પરે તિનકે દુષ્ટ દુખ તો હવે મરે પુરખ જવન